0: ચવાય નેર વાય સો હાચા હો
1: ઓ હા વા મોની મોની બતાર દે
2: બતાર દે
1: બતાર દો કુમી
2: કોશી દો કા હામાના
1: વખાની ના લોચા નાની
2: મુંડો ચાની મુંડો કો ના માસી વા ઓના ખોલલો
1: વાલા અચ્છે યો મરો હાવ લેલો
2: આ મશી વિનો સાઈકરા સાબ યાન નશી દીવાઓ
1: અમલો વૈસે મરામ વેરી હે હાય
2: મશી નો વિશા મા પા મા મની
1: nko wabaheni vakhani ikuru ana Lazaro apertenri amwara achwei nko wahirema su vakhani
2: natakinnavilela kwi ekhaleni murima waphama sintoko wavanhu kuela kwe vakhanhina waari kuthina mayene muduku emthamalike muduku yo tonhara vakhavihere ikuru wunla wayindlekeni mavekelo pahin
1: berigado nko wabaheni moni achuma swenlayo
2: moni wa patira tiwa mara ka teresa ka ne karo ka ba hana ka o she shi baba ka kun ya papa to kiran wa andri mela na ma na nyuwa no muri o lugu sa uni go
1: brigado mul ko re li heni o thana wa pama
2: o thama lela
1: brigado